0: Lotus FM.
1: Aashu Desai
0: on Lotus FM.
2: લોટસ એફએમ ની અમારી ગુજરાતી ગીત સંગીત ની આ માળા પર આપ સૌનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે. મારું નામ છે આશિત દેસાઈ અને જી હા, આ લોટસ એફએમ છે અને દર ગુરુવારે અમારો ગુજરાતી કાર્યક્રમ રજૂ થાય છે આની પર સાંજે 6 અને 7 ની વચ્ચે, જે હમણાં છે એની શરૂઆત થઈ છે. તો વોર્મ વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન લોટસ એફએમ ગીત માળા. માય નેમ ઇઝ આશિત દેસાઈ એન્ડ યસ, ગીત માળા કમ જોવે ઓનલી ઓન લોટસ એફએમ એવરી થર્સડે ઇવનિંગ બિટવીન 6 એન્ડ 7. I thank you very much for making time from your very busy lives and tuning into the program this evening. And of course, I really, really wish that you stay up until 7 o'clock. Mari saathe jodayela rahesho, you will keep me company up until then. We have all the 3 features and an amazing interview coming up. In fact, the interview will come up even before the first feature of the day today. So have that pen and paper ready if you wish to jot down some details, at least if the contact details. And this is going to be a chat with the resident priest of the Gujarati Hindu Sanskriti Kendra regarding the Parshottam Mas Katha. So, ઘણી બધી વસ્તુ થવાની છે આ એક કલાકમાં. આશા કરું છું આપ સૌ જરૂર મને સાથ આપશો, સાથે મળીને જોઈએ ગીતમાળાને સાંભળીએ આજના દિવસનું સૌથી પહેલું ગીત. ત્યારબાદ હું ફરી પાછો આપ સૌની સમક્ષ હાજર થઈશ અને વિસ્તારપૂર્વક કાર્યક્રમ શું છે આપ સૌની સમક્ષ રજૂ કરીશ. વેલકમ ટુ ગીતમાળા ઓન લોટસ એફએમ.

0: You are listening to Geekmala. You are listening to Geekmala. On Lotus FM.
1: If you just tuned in, yes, you are tuned in to Geekmala on Lotus FM. My name is Ashit Desai, and of course, this program is called Geekmala. It's our Gujarati program, and it comes your way every Thursday evening between 6 and 7. આપ સૌને માં ખૂબ જ હાર્દિક સ્વાગત છે અને તૈયારી છે આજે. આશા કરું છું આપ સૌની કાગળને પેન તૈયાર રાખશો, એટલીસ્ટ તમને કોન્ટેક્ટ ડિટેલ્સની કે કંઈક પણ બીજી નોંધ કરવી હોય તો. આફ્ટર ધીસ સોંગ દેટ્સ કમિંગ અપ નાવ, આઈ એમ ગોઈંગ ટુ બી ટોકિંગ ટુ ધ રેસિડેન્ટ પ્રીસ્ટ ઓફ ધ ગુજરાતી હિન્દુ સંસ્કૃતિ કેન્દ્ર રિગાર્ડિંગ ધ પરષોત્તમ માસ કથા. પણ આજના ત્રણે ત્રણ ફીચર જરૂર થશે 6:20 આસપાસ. મે બી સમ મે રન અ ફ્યુ મિનિટ્સ લેટ ટુડે ધેન યુઝ્યુઅલ બીકોઝ ઓફ ધ ઇન્ટરવ્યુ. આઈ વિલ સી હાઉ ઇટ ગોઝ એન્ડ ઓલ ધ અધર બિલ્સ દેટ આઈ હેવ ટુ પ્લે ફોર ધ શો. બટ ઓલ થ્રી ઓફ ધેમ વિલ કમ યોર વે. ફર્સ્ટ વન ઇઝ ધ આજનો સુવિચાર, વિચ ઇઝ ધ થોટ ફોર ધ ડે. Around 6:20 and around 6:30 is the word game Shabd Kasoti, based on an incomplete Gujarati saying. And you participate in it using Studio WhatsApp Messenger. It's a lot of fun. આશા કરું છું આપ સૌ જરૂર મારી સાથે જોડાશો ને બહુ જ મોટી સંખ્યામાં જોડાશો. તો હવે એના બાદ સમય છે, જ્યારે આજનો આ કાર્યક્રમ સમાપ્ત થાય ત્યારે આપ સૌની સાથે બે શાયરીઓ શેર કરવા માંગુ છું. મને બહુ જ પસંદ આવી છે એટલે આપ સૌની સાથે શેર કરું છું. આશા એ જ કરીશ કે આપ સૌને પસંદ આવે. તો અને આજનો આ કાર્યક્રમ સમાપ્ત થાય ત્યારે એકવાર ફરીથી સ્કુંભુજો સાથે સમાચાર અને ત્યારબાદ અમારો ટોક શો 7:00-9:00 વચ્ચે ટોક એટ 7. તો જરૂર સાંભળશો આ પ્રકારના લગભગ 2-3 કલાક છે અને આપ સૌનો સાથ ચાહું છું. આજના દિવસનું આવતું ગીત કિંજલ દવેના કંઠે અને ત્યારબાદ ચર્ચા કરશું રવિન્દ્રભાઈ સાથે.

0: લોટસ એફએમ નો અમારો ગુજરાતીયા ગીત સંગીત નો કાર્યક્રમ છે. નામ છે જેનું ગીત માળા. મારું નામ છે આશિત દેસાઈ અને જો હમણાં જ અમારી સાથે જોડાયા હો તો તમારું એમાં ખૂબ જ હાર્દિક સ્વાગત છે. અને કાર્યક્રમની શરૂઆતમાં પણ મેં કીધું હતું અને આ ગીત જે આપ સૌની સમક્ષ હમણાં રજૂ થયું અને સમાપ્ત થયું એની પહેલાં પણ મેં કહ્યું હતું કે અમારી સાથે એક ખાસ મહેમાન જોડાશે. હી ઇઝ ધ રેસિડેન્ટ પ્રિસ્ટ ઓફ ધ ગુજરાતી હિન્દુ સાંસ્કૃતિક કેન્દ્ર એન્ડ ઇઝ ગોઈંગ ટુ બી ટોકિંગ ટુ અબાઉટ અ વેરી ઇન્ટરેસ્ટિંગ થિંગ અને એન્ડ દેટ ઇઝ કોલ્ડ પરષોત્તમ માસ કથા. આપનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે રવિન્દ્રભાઈ અમારા કાર્યક્રમ પર એકવાર ફરીથી.
1: ગુરુજી રવિન્દ્રભાઈ જોશીના દરેકને પ્રણામ અને જય સિયારામ.
0: જય સિયારામ. ગુરુજી, તો આપ સૌની આપણે બધાની સાથે ઘણી બધી મેં એમ લોકોને ડિટેલ તો આપી છે આજના આ કાર્યક્રમની શરૂઆતમાં અને થોડી વાર પહેલા પણ, કે આઈ ડોન્ટ નો કે ઘણા બધા લોકોને ધ્યાનમાં હોય કે પરષોત્તમ માસની એટલે આખા માસની, માસ ઇઝ અ વન યર ફોર ઓલ અવર લિસનર્સ આઉટ, આ બેગ યોર પાર્ટન અ મંથ ફોર ઓલ ધ લિસનર્સ આઉટ દે, ને આખા મંથની કથા આવું કદાચ ઘણા લોકોના ધ્યાનમાં ન હોય કે કાં તો ભાગવતની કથા હોય ને બીજી કથાઓ સાંભળતા હોય, તો સૌથી પહેલા તો એને થોડું ટૂંકમાં અમને સમજાવશો કે આ શું છે આ કથા.
1: જરૂર જરૂર. સૌથી પહેલા તો આપણને ગુજરાતી મહિનામાં 12 મહિના હોય
0: જી,
1: અને 12 મહિના પૂરા થાય ને એટલે એક વર્ષની અંદર 10 દિવસનો ગેપ પડે. આ 10 દિવસનો ગેપ કરતા કરતા બીજા વર્ષે પાછા 10 દિવસ, ત્રીજા વર્ષે પાછા 10 દિવસ, એટલે 3 વર્ષે 30 દિવસનો એક મહિનો એક્સ્ટ્રા આવે.
0: બરાબર.
1: એટલે એ 3 વર્ષે આપણને એક એક્સ્ટ્રા તરીકે આપણને મળે. હવે ગુજરાતીમાં કારતક માક્ષર પોષ થી માંડીને આસો મહિનાના જોવા જઈએ તો દરેક મહિનાના અધિપતિ દેવતા છે. જ્યારે આ મળમાસ તરીકે જે એક્સ્ટ્રા મહિનો આવ્યો તે એ મહિનાની અંદર એનો કોઈ અધિપતિ કોઈ દેવતા નહીં હતો, એટલે બધા એને તડછોડી નાખ્યો અને એ મહિનામાં કોઈ સારું કાર્ય પૂજા પાઠ કઈ ન થાય કારણ કે એનો કોઈ સ્વામી ન હતો. અને ત્યારે ભગવાન વિષ્ણુએ ભગવાન કૃષ્ણની પાસે અમને લઈ જવામાં આવ્યો અને ખૂબ રડ્યા ખૂબ કરગર્યો ત્યારે ભગવાને પોતાનું નામ પુરુષોત્તમ પોતે એને આપ્યું કે હવે આજથી તારું નામ પુરુષોત્તમ માસ થશે અને આ પુરુષોત્તમ માસની અંદર જે કોઈ લોકો દરેક મારું કામ કરશે પણ પુરુષોત્તમ માસની અંદર જો એને યાદ નહીં કરશે તો હું કોઈ પણને સ્વીકારીશ નહીં. ભગવાન કૃષ્ણે પોતે સ્વયં કીધું આ મહિનામાં પુરુષોત્તમ માસ મારું નામ તને આપું છું, તો દરેક જણ મને મેળવવા માટે જેટલા પુણ્ય તપ કરશે એને વાંધો નહીં, પણ તારા મહિનામાં જો કોઈ પણ વ્યક્તિ કઈ નહીં કરશે તો હું એને સ્વીકાર કરીશ નહીં. તો એ પુરુષોત્તમ મહિનાનું નામ આ ભગવાન કૃષ્ણએ પોતે આપેલું છે અને એટલે જ આ 3 વર્ષે એક વાર આપણે આવે.
0: ઓકે, તો થેન્ક યુ સો મચ. અને આ થવાનું છે આ ગુજરાતી હિન્દુ સાંસ્કૃતિક કેન્દ્રમાં. તારીખ મેં લોકોને નથી આપી, એ હું હજુ આપીશ. આપણી ચર્ચા થાય બાદ હું જરૂર શેર કરીશ.
1: 17 તારીખથી મે થી 15મી
0: જૂન સુધી
1: આખો મહિનો રહેશે. અને એમાં આપણે કહેવામાં આવ્યું છે કે માતેષુ સર્વેષુ તથેવ સાક્ષાત માઓ પુરુષોત્તમમ. એટલે કહેવતમાં કીધું કે ગંગા નદીની અંદર તમે 12,000 વર્ષ સુધી સ્નાન કરો, સિંહ રાશિમાં ગોદાવરી નદીમાં સ્નાન કરવાથી જે ફળ મળે એ પુરુષોત્તમ માસની અંદર નદી તીર્થ સ્નાન તપ અને એની કથા સાંભળવાથી મળે છે. આટલો બધો
0: આટલો લાભ મળે છે અને પુણ્ય મળે છે.
1: હા
0: હા. તો એ જ તમને પૂછવાનું હતું કે આ કથામાં જસ્ટ ટૂંકમાં જાણકારી, લાઈક આ કથામાં લોકો શું બદલ સાંભળી શકે, આ કથા શું બદલ છે? તમે હમણાં આખો પરિચય આપ્યો, આ મહિનો એક્સ્ટ્રા છે, પણ એમાં બીજું કંઈક ખાસ છે કે કોઈએ ઉપવાસ કંઈક રાખવાનો હોય કે કંઈક અલગ રીતે પૂજા કરવાની હોય?
1: આમાં ભગવાન કૃષ્ણ અથવા તો કૃષ્ણના સ્વરૂપની અંદર આપણે જોઈએ તો શાલિગ્રામ, શાલિગ્રામ ભગવાનને દૂધ પાણીથી રોજ પૂજા કરવામાં આવે. તદ ઉપરાંત પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ કરવામાં આવે. 1008 નામનો,
0: અને
1: એને મનથી ભગવાનને જો ઈચ્છે તો ભગવાન એનું દરેક કાર્ય તમે ચાલુ મહિનાની અંદર ચાલુ દિવસમાં જેટલું તમે તપ જાપ હવન કરો એના કરતા હજાર ગણું પુણ્ય આ ખાલી એક મહિનાની અંદર મળે છે. એની અંદર એક નાનો મસ્તો તમને બે દાખલા હું તમને આપું કે એક વાંદર હતો, વાંદર. આ વાનરને એવો રોગ થઈ ગયો કે મુખની અંદર એ કઈ પણ વસ્તુ ખાઈ શકે નહીં, કઈ પાણી પી શકે નહીં, એટલો મહાભયંકર રોગ થયો. તો એ વાનર શું કરે કે ફળના ઝાડની ઉપર ચડે, ફળ તોડે, મોઢામાં ખાવાની જાય એટલે નીચે ફેંકી દે, અને એ નીચે પડેલા ફળ 3 દિવસ સુધી એને ન તો પાણી પીધું, ન તો એને ફળ ખાધા, અને અંતે એનું મૃત્યુ થયું. ત્યારે એને વિચાર્યું કે હવે તો મારો સમય આવી ગયો ને મારે નર્કમાં જવાનું છે, પણ શ્રી હરિના દૂતો એને સ્વર્ગમાં લઈ જાય છે. ત્યારે એને પૂછે કે મેં તો આખી જિંદગીમાં ક્યારે સારું કામ કર્યું નથી, તો મને સ્વર્ગ કેવી રીતે મળ્યું? ત્યારે હરિના દૂતો એને કહે કે વાનરભાઈ, તમે 3 દિવસ અજાણતા ફળ તોડી તોડીને ખાધાની ને નીચે નાખ્યા, અને એ નીચે નાખેલા દરેક ફળ પશુ પંખી અને દરેકે ખાધા, અને તમે 3 દિવસ સુધી પાણી ન પીધું, એટલે તમે ઓર્ડિનરી બધા 3 દિવસનો મહા અપવાસ થઈ ગયો તારો, અને એ અપવાસને કારણે એમ કે આજે તમને એમ કે નવું જીવન મળ્યું અને તમારી મુક્તિ થઈ અને ભગવાન કૃષ્ણના ચરણોમાં તમને એમ કે પદ મળ્યું છે. અને બીજું, મહાભારતની અંદર દ્રૌપદીનો એક કિસ્સો બતાવ્યો છે કે ભગવાનને જ્યારે એને કીધેલું કે તને જ્યારે જરૂર પડે ત્યારે તું મને પુકારજે, હું આવીશ, ત્યારે દ્રૌપદી એને પુકારે છે તો ભગવાન તરત નથી આવતા. એનું કારણ એ છે કે પૂર્વ જન્મની અંદર એક મેઘાવી કન્યા હતી, ઋષિ કન્યા, બ્રાહ્મણ કન્યા, અને ત્યારે આ ભૃગુ ઋષિએ એમને મળ્યા અને એને પૂછ્યું કે આ બધું પુણ્ય કેવી રીતે મળે, શું કરવું જોઈએ. ત્યારે એને જણાવ્યું કે કળિયુગ હવે આવશે, તો તમે એમ કે અધિક માસ જે પુરુષોત્તમ માસ છે એનું સેવન કરો. ત્યારે એ કન્યાએ કીધું કે હું તો ખાલી શંકર સિવાય બીજાને કોઈને માનતી નથી, તો એમ કે હું તો ખાલી એ જ મારો પરમ ભગવાન છે, તો હું આનું નહીં કહું. તો કે હું કહું છું કે આ પુરુષોત્તમ ભગવાનમાં સેવન કર, તારું કલ્યાણ થશે, પણ એ માનતી નથી ને એનું અપમાન કરે છે. હવે દુર્વાસા મુનિ તો ખબર ને કેવા ક્રોધિત હોય, એ ધારતે તો એને તરત જ શ્રાપ આપી દેતે, પણ એને કીધું કે તું ઋષિપુત્રી છે પણ તે મારું અપમાન નથી કર્યું, તે પુરુષોત્તમ ભગવાનનું અપમાન કર્યું છે, તો તારે તો એમ કે પાછો જન્મ લેવો પડશે. અને જ્યારે એનો એને પુરુષોત્તમ ભગવાનનું સેવન નહીં કર્યું, અંતે એને બીજા જન્મમાં દ્રૌપદીનો એ આવ્યો. દ્રૌપદી જ્યારે પુકારે છે ત્યારે ભગવાન દોડતા આવવાના તૈયાર હતા, પરંતુ ભગવાને કીધું કે તને યાદ કરાવવા માટે કે તું પૂર્વ જન્મમાં મારું અપમાન કરેલું હતું. પછી ભગવાન તો એમ કે ને કહેવતમાં કીધું કે તમે જરાક પણ યાદ કરો, ભગવાન તો ભક્તોનો પ્યારો છે એમ કહેવાય ને, એમ ભગવાનને જેવા પુકાર્યા, કનૈયા કનૈયા તુજે આના પડેગા, વચન ગીતા વાલા નિભાના પડેગા, અને ભગવાનને જે પુકાર્યા. પછી ભગવાન આવ્યા છે અને એને જે તાળીઓના એ પૂર્યા એ આપણે કથા જાણીએ છે. તો આ
0: ખૂબ
1: પુરુષોત્તમ માસની અંદર જેટલું થઈ શકે, અને આપણે એમ કહીએ કે આપણીથી વ્રત ઘણા લોકો એ રીતે કરે કે જેને શરીર સારું હોય તો એક તાણું કરે, કોઈ એમ વિચારે કે મારે ચાંદ્રાયણ વ્રત કરવું છે કે પહેલા દિવસે 1 કોડિયો, બીજા દિવસે 2 કોડિયા, પૂનમ આવે તો 15 કોડિયા, પછી ત્યાંથી નીચે ઉતરતા 14, 13, 12 અને છેલ્લે 1 કોડિયો આવે, એ રીતે થઈ શકે. અને ધારણા પાણા તો આજે ખાધું કાલે નહીં પરમ દિવસે ખાવાનું, એ રીતે. એટલે અપવાસમાં એવું નથી કે તમે અપવાસ કરો તો અપવાસ કરવા માટે કે આપણે વૈજ્ઞાનિક કારણ પણ છે કે આપણું શરીરની અંદર જે બધી અવયવો છે તમે એને
0: કરી શકો, તમે
1: ત્યાગ કરો તે તમે એને એ કરી શકાય, એનો અર્થ અપવાસ છે. અને આપણે ન ખાધેલું વસ્તુ બીજાને મળે, બીજાનું પેટ ભરાય, તો એ બીજાનું પેટ ભરવા માટે. અને આની અંદર કહેવતમાં કીધું છે કે 30 દિવસમાં તમે પૃથ્વીનું દાન કરો, ગમે નું દાન કરો એમ કે, પરંતુ સંપુટનું દાન 33 માલપુડા ને કાસાના વાટકાની અંદર 33 વાર સૂતર વિટાડીને તમે દાન કરો તે પૃથ્વીનું દાન સમાન બતાવવામાં આવ્યું છે. આવું દાન તમને ક્યારે મળે કે જિંદગીમાં આપણે એક
0: નાનો
1: દાન કરવું હોય નહીં કરાય. તો એટલા માટે પુરુષોત્તમ મહિનાનું બહુ જ મહત્વ છે. અને અહીંયા કેન્દ્રની અંદર મેં તમે જે વાત કરી એ રીતે આ રવિવારથી શરૂ થશે. જે કોઈને એને કહેવતમાં કીધું છે કે આ એક એવો મહિનો છે આશીષભાઈ કે વર્ષમાં આવતા તમામ તહેવારો આમાં ઉજવી શકાય, એ આખો ઉજવણ થશે, હિંડોળા થશે, બધું થશે. તો મારા તરફથી તમને બધાને ખૂબ આમંત્રણ, આવો. હું તમારો છું, મંદિર ભગવાન પણ તમારું છે, અને આપણે એક મહિનો સુધી ભગવાનનું લીલા, ભગવાનનું નામકરણ કરીએ, ભગવાનનું કીર્તન કરીએ.
0: જરૂર
1: સ્મરણ કરવાથી, આપણે નામનું સ્મરણ કરવાથી કેટલું ભગવાન પુણ્ય આપે છે.
0: ખૂબ ખૂબ ધન્યવાદ સમય કાઢીને અમારી સાથે વાત કરી રવિન્દ્રભાઈ. હું એકવાર ફરીથી કાર્યક્રમની ડેટ્સ ને સમય બધું અનાઉન્સ કરીશ.
1: બરાબર,
0: ખૂબ આનંદ થયો તમારી સાથે ચર્ચા કરીને. ધન્યવાદ.
1: મને ખૂબ આનંદ થયો, તમે મને આટલો તક આપી.
0: જી,
1: તો તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. અને ભગવાન તમારું સૌનું સ્વાસ્થ્ય સારું રાખે. અરે પુરુષોત્તમ મહિનાનું આપણે ગુણગાન કરી અને સુંદર રીતે એનો તહેવાર ઉજવીએ એવી જ મારી મનોકામના છે.
0: સર્વને
1: જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હરિ ઓમ.
0: જય શ્રી રામ, હરિ ઓમ. There we go. And the detail, the dates quickly before I go into play you some bowls. The dates once again: from the 17th of May until the 15th of June, aarti being at 6 p.m. in the evening, and the recitals between 6 p.m. and 7 p.m. This is at the Gujarati Hindu Sanskriti Kendra. Parshottam Mas Katha. So it's the Katha, 1 hour every day for the entire month. We're going to take a break here, play you some bowls, come back and then go into Ajno Suvichar.
2: Take a moment to breathe and reconnect. The Sivananda World Peace Foundation invites you and your family to join us as we celebrate the 12th International Day of Yoga on Sunday, the 21st of June 2020.

આ ફીચર થોડુંક લેટ છે દર વખત કરતા, કારણ કે ઓફકોર્સ આપણે આ ઇન્ટરવ્યૂ હતો ખૂબ જ અગત્યનો હતો. આખા મહિનાની આ કથા છે, બધાને બહુ સરસ લાવો મળીએ અને જરૂર એમાં ભાગ લેશો. સો લેટ્સ ગેટ ઇન ટુ ધ આજનો સુવિચાર. બેસિકલી ઇટ મીન્સ ધ થોટ ફોર ધ ડે, એન્ડ ધ થોટ ફોર ધ ડે ગોઝ સમથિંગ લાઇક ધીસ. આઈ થિંક એવરીબડી મે બી એબલ ટુ કનેક્ટ વિથ ધીસ, રિલેટ વિથ ધીસ, એન્ડ દેટ્સ ધ આઈડિયા એવરી ટાઈમ વેન આઈ ડિસ્કસ સુવિચાર. સો ઈર્ષાનો અર્થ, that's the title for it today. Irsha no arth. Irsha is basically envy, jealousy, you know. Irsha no arth. Arth is meaning. What is the meaning of irsha? What is the meaning of jealousy or envy? Ke irsha no seedho matlab e j che ke apni same, irsha no seedho matlab e j che ke apni same vali vyakti ne apna karta shreshth mani lidhi che. It's as simple as that. ઈર્ષાનો સીધો મતલબ, ઈર્ષા ઇઝ જેલસી ઓર એન્વી લાઇક આઈ સેડ, એનો સીધો મતલબ ઇઝ અ સ્ટ્રેટ ફોરવર્ડ મીનિંગ ઓફ ઇટ, મતલબ ઇઝ મીનિંગ ઇઝ જસ્ટ દેટ, એ જ છે કે આપણે વી સામેવાળી, સામેવાળી ઇઝ ધ વન ઓપોઝિટ અસ, વ્યક્તિ પર્સન, આપણા કરતા મોર દેન અસ, શ્રેષ્ઠ બેટર માની લીધી છે, વી હેવ એક્સેપ્ટેડ ઇટ. So what is the meaning of irsha or jealousy? When you say you're jealous or you're envious, the straightforward meaning of it is that we have already accepted that this person that of whom we are jealous of is better than us. That's why the jealousy, of course. So that's the suvichar today. And so of course, if you're jealous, just think, why are you jealous of that person? It shouldn't be, because in a sense, you know, everybody have their own the exact word that I'm looking for, everybody has their own special skills, their own special thing that they have. It's very unique to that person. So you know, one can be jealous of everybody, and everybody can be jealous of you. One has to learn to live without it. Ke irsha no seedho matlab e che ke apne સામીવાળી વ્યક્તિને આપણા કરતા શ્રેષ્ઠ માની લીધી. તો આ આજનો સુવિચાર હતો. આશા કરું છું આપ સૌને પસંદ આવ્યો હશે. વિથ ધેટ વી આર ગોઈંગ ટુ ગો ઇન ટુ અવર નેક્સ્ટ સોંગ ફોર ધ ડે, એન્ડ દેર આફ્ટર સ્ટ્રેટ ઇન ટુ અવર સેકન્ડ ફીચર વિચ ઇઝ કોલ્ડ શબ્દ કસોટી. તો આશા કરું છું આ આવતું ગીત આપ સૌને પસંદ આવશે, જેના બોલ છે, બોલને આપ સૌની સમક્ષ ચલો રજૂ નથી કરતો, એક ટૂંકું ગીત છે એને રજૂ કરું છું. ત્યારબાદ શબ્દ કસોટી દરમિયાન એ આવતું ગીત રજૂ થશે. સો હોપ યુ એન્જોય ધીસ વન, એન્ડ આફ્ટર ધીસ વી પ્લે શબ્દ કસોટી.

લોટસ એફએમની ગીતમાળા પર આપ સૌનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે. મારું નામ છે આશિષ દેસાઈ. આ કાર્યક્રમનું નામ છે ગીતમાળા અને ગીતની આ સુમધુર માળા હજુ સાંજે 7 વાગ્યા સુધી આપ સૌને સાંભળવા મળશે. તો સમય થઈ ગયો છે એક ખાસ વિભાગનો. ઇટ્સ કોલ્ડ શબ્દ કસોટી. હિયર્સ વે વી પ્લે અવર વર્ડ ગેમ બેઝડ ઓન એન ઇનકમ્પ્લીટ ગુજરાતી સેઇંગ એન્ડ ગુજરાતી વર્ડ ખાલી જગ્યા મીન્સ બ્લેન્ક. વેર આઈ સે ખાલી જગ્યા, that's the blank that you need to fill in. Today it's the last word for the last word in this Gujarati saying, and hope all of you enjoy playing this one. Mane lage che bahu maja aavshe sathe maline aaje apde ene ramiye. Ane aaj ni kehvat kai aa prakar ni che. So the saying goes something like this: jan seva maj khali jagya. Jan seva maj khali jagya. Pehli પહેલું ઓપ્શન પ્રભુ સેવા, બીજું ઓપ્શન આનંદ, ત્રીજું ઓપ્શન સંતોષ અને ચોથું ઓપ્શન દુઃખ. જનસેવામાં જ ખાલી જગ્યા. ઇઝ ઇટ પ્રભુ સેવા? ઇઝ ઇટ આનંદ? ઇઝ ઇટ સંતોષ? ઓર ઇઝ ઇટ દુઃખ? Which is the correct answer. Whichever you think it is, it'll remain our secret. Just attempt it. સાચો ખોટો બિલકુલ વિચારતા નહીં. ખોટું નહીં હોય તો આપણું ખોટો હશે તો આપણું સિક્રેટ રહેશે. કોઈ વાંધો નહીં. આવતા અઠવાડિયે ફરી પાછા રમશો મારી સાથે અને સાચું હશે તો હું જરૂર તમારું નામ અનાઉન્સ કરીશ. ઇટ્સ એઝ સિમ્પલ એઝ દેટ. જનસેવામાં જ ખાલી જગ્યા. પ્રભુ સેવા ઇઝ ધ ફર્સ્ટ ચોઇસ, આનંદ સેકન્ડ ચોઇસ, સંતોષ થર્ડ ચોઇસ, દુઃખ ફોર્થ ચોઇસ. ધ નંબર ટુ સેન્ડ યોર આન્સર ઓન ઇઝ 071-613-7803. પ્લીઝ કીપ ઇટ ટુ જસ્ટ વન મેસેજ વિથ ઓલ થ્રી ડિટેલ્સ ઇન દેટ વન મેસેજ, યોર આન્સર, યોર નેમ એન્ડ યોર લોકેશન. એ દરમિયાન આવતું ગીત આશા કરું છું આપ સૌ એને જરૂર પસંદ કરશો.

0: લોટસ એફએમની આ ગીતમાળા છે, એટલે કે અમારા કાર્યક્રમનું નામ છે ગીતમાળા, અને એનો આ ખાસ વિભાગ હતો. વાય વી વર લિસનિંગ ટુ ધીસ સોંગ વોઝ અ વેરી સ્પેશિયલ સેગમેન્ટ ઓફ ઇટ. ઇટ્સ કોલ્ડ શબ્દ કસોટી. બેઝ ઓન એન ઇનકમ્પ્લીટ ગુજરાતી સેઇંગ, વી પ્લે અ વર્ડ ગેમ વિથ ફોર ઓપ્શન્સ. લેટ મી ગીવ ધીસ રિપીટ ધ ગુજરાતી સેઇંગ ફોર ઓલ ઓફ યુ વન્સ અગેન અલોંગ વિથ ધ ફોર ઓપ્શન્સ. જન સેવામાં જ ખાલી જગ્યા. ખાલી જગ્યા મીન્સ બ્લેન્ક. First choice, Prabhu Seva. Second choice, Anand. Third choice, Santosh. And the fourth choice, Dukh. Jan Seva Maj Khali Jagya. Which one of these four is the correct answer? You have a few minutes before, you know, while I announce the names of people who get this one correct. And thereafter, I'll close Shabd Kasodi and of course give you the answer and explain it to you as well. Hamna, સૌથી પહેલા જે લોકોના સાચા જવાબ આવ્યા છે એ આપ સૌની સમક્ષ રજૂ કરું. ઇટ્સ મોનિકા હિમેશ ગોવન રેઝવા હિલ્સ ડર્બન, યોગીભાઈ એન્ડ પ્રીતિ પંચોલ ફ્રોમ ડર્બન. વી ઓલ્સો હેવ ચાંદની ફ્રોમ ઇફિંગમ હાઇટ્સ, રેખા રેઝવા હિલ્સ, કુશ પલસાનિયા કેપટાઉનથી, ભાવિશ અંદીના હરિલાલ ઈડન વેલથી, અંજના સોલંકી લનેજાથી. વી હેવ કરેક્ટ આન્સર કમિંગ ફ્રોમ આરુષ એન્ડ કયુષ ગોવન રેઝવા હિલ્સ ડર્બનથી, રમોલા દેસાઈ ટોંગાટથી, ઓલ ધ વેઝ હરારે ઝિમ્બાબ્વેથી, પ્રભાબેન ધીરજલાલ પ્રભુનો સાચો જવાબ છે. ત્યારબાદ ચંદ્રાવતી ઘીવાલા એમ્બરફિલ્ડ સેન્ચુરિયનથી, ધ્રુતિ અને મયુરી કેવટ લોડિયમથી, જિજ્ઞેશ કામિની મિશ્કા યથાંશ ક્રોસબી જ્હાનસબર્ગથી સાચો જવાબ આપી રહ્યા છે. ત્યારબાદ દિવ્યા મનોરમ ફ્રોમ લનેજા, તરુણિકા ગોર્ધન ફ્રોમ મિય બેંક. વી હેવ કરેક્ટ આન્સર ઓલ્સો કમિંગ ફ્રોમ રતલાલભાઈ એન્ડ ભાનુબેન ફ્રોમ કેપટાઉન. ત્યારબાદ આજે ઓલ વે ફ્રોમ ટોરન્ટો કેનેડાથી સાચો જવાબ છે મારી પાસે, અને દેટ ઇઝ ઇન્દિરાબેન ઠાકરસી. ગોન લોંગ વે વન્સ અગેન. હોપ યુ હેડ અ સેફ જર્ની ઓલ ધ વે ધેર. વી હેવ મંજુલાબેન પટેલ, વીરા જેરમ, ધનસુખભાઈ બધા કેપટાઉનથી સાચો જવાબ આપી રહ્યા છે. વી હેવ કરેક્ટ આન્સર કમિંગ ઓલ્સો ફ્રોમ હંસાબેન, દિનશી, ઐશ્વર્યા એન્ડ વિયાના ફ્રોમ મપુટો મોઝમ્બીકથી. વી હેવ યા બહુ બધા લોકોના આજે જવાબ છે, એન્ડ સો અમેઝિંગ. દેટ ઇઝ વોટ શબ્દ કસોટી ઇઝ ઓલ અબાઉટ. વર્ષા ફ્રોમ ઓગદીન હેઝ ગોટ ધીસ વન કરેક્ટ. વી હેવ ભાનુબેન એન્ડ ગુણવંતભાઈ જગા કેપટાઉનથી, હંસાબેન અમનઝીમ ટોટીથી, ત્યારબાદ જગદીશભાઈ ગોવન મલબાટન જોહાનસબર્ગથી, ભારતીબેન દેસાઈ મોર્નિંગ સાઇડ સેન્ટનથી, દક્ષા ઓગદીનથી, અમૃત દેસાઈ સેન્ટનથી, મારી બેન ઓલ ધ વે હ્યુસ્ટન ટેક્સાસથી, મારી મમ્મી પંજગીની મુંબઈ ઇન્ડિયાથી. અને હવે આપ સૌ હજુ એકાદ થોડી સેકન્ડ ટ્રાય કરી શકો છો. નાનકડી આ એક બ્રેક લઉં છું આપ સૌની સમક્ષ. આ બ્રેક જે અમારું બલ એ રજૂ કરું છું, અને ત્યારબાદ હું આવીશ સાચો જવાબ લઈને, એટલે શબ્દ કસોટી. જ્યારે વેન આઈ કમ બેક ઓન એર નાવ ઇટ વિલ બી ક્લોઝ. સો યુ ડુ હેવ અ કપલ સેકન્ડ ટુ સેન્ડ યોર આન્સર્સ ઇન.
1: You are listening to Geek Mala. You are listening to Geek Mala. Thursdays 6 to 7 p.m. Thursdays 6 to 7 p.m. On Lotus FM. Ashut Desai. On Lotus FM.
0: લોટસ એફએમની આ અમારી ગીતમાળા છે. હજુ ઘણા લોકો મલ્ટીપલ મેસેજીસ મોકલીને જવાબ આપે છે. હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું, ડુ ટ્રાય એન્ડ મેક માય લાઈફ ઇઝીયર, ડુ ટ્રાય એન્ડ લિસન ટુ વોટ આઈ એમ સેઇંગ. આઈ રિપીટેડ એવરી સિંગલ શો. એક જ મેસેજ મોકલજો વિથ ઓલ ધ ડિટેલ્સ, નોટ મલ્ટીપલ મેસેજીસ, તો તમારી ખૂબ મહેરબાની થશે. એન્ડ ઓફકોર્સ આઈ ડોન્ટ ટેક વોટ્સએપ કોલ્સ ઓન ધ સ્ટુડિયો વોટ્સએપ મેસેન્જર. બીજો એક સાચો જવાબ આવ્યો છે કસ્તુરીનો, એમનો સાચો જવાબ છે. ત્યારબાદ અનફોર્ચ્યુનેટલી વી કેનોટ ગો ઇન ટુ મલ્ટીપલ આન્સર્સ, ઘણા લોકોનો સમય વ્યર્થ થશે અહીંયા. સો લેટ મી ગો સ્ટ્રેટ ઇન ટુ આજની શબ્દ કસોટી. એ કંઈક આ પ્રકારની છે કે જન સેવામાં જ ખાલી જગ્યા. જન સેવા ઇઝ ડુઈંગ સેવા ફોર ધ જનરલ પબ્લિક, યુ નો, જનરલ પબ્લિક, ફોર ધ માસિસ એટ લાર્જ, જનરલ પબ્લિકને માટે સેવા કરવી, યુ નો, દેટ્સ જન સેવા. જન સેવામાં જ ખાલી જગ્યા. વોટ ઇઝ ઇટ? પ્રભુ સેવા. ફર્સ્ટ વર્ડ ઇઝ અ સેવા ટુવર્ડ્સ ગોડ, યુ નો. And then there's Anand, which is happiness. Then there is Santosh, satisfaction. Dukh, sorrow, sadness. So the saying goes something like this, ke, Jan seva maj, Prabhu seva. You see, Manvini seva, age, Sachi Prabhu seva. That's what it means, you know. Serving mankind. Seva, basically, in case you didn't understand, seva is serving mankind, you know. Serving. Seva is to serve. And Jan Seva is to mankind, for the general public. So, Jan Seva Maj Prabhu Seva, which is Seva towards God. So, Seva towards God. Serving the community at large is as good as serving God. That's what it means, you know. Ke Manvini Seva Ej Sachi Prabhu Seva. The true service towards God is actually service towards mankind. That's what this saying says. Hope all of you enjoyed that, and the response was absolutely, absolutely amazing. Thank you very much to all of you for participating, and I look forward to play Shabd Kasoti again with all of you. Auta Guruvare. Hamna, Auto Geet Aap Savni Samaksh Raju Karu, Tyar Baad Aajna Divas Nu Chellu Feature, Etle Ke Shairi O Aap Savni Saathe Share Karis. To Savarya Aap Savni Samaksh Raju Karu Chu. અને એ રજૂ કરું એની પહેલા થોડી જાહેરાત રજૂ કરું છું.
2: Take a moment to breathe and reconnect. The Sivananda World Peace Foundation invites you and your family to join us as we celebrate the 12th International Day of Yoga on Sunday, the 21st of June 2026, happening at the Durban Amphitheater opposite the Ilangeni Hotel from 9 a.m. to 12 midday. This event is free and is open to everyone, no experience needed. Bring your yoga mat along. Come together for a morning of peace, wellness and unity. All are welcome.
1: You are listening to Geek Mala.

લોટસ એફએમની આ ગીતમાળા છે. સમય થયો છે ટુ બ્રિંગ ધ કર્ટન્સ ડાઉન ઓન ધીસ એડિશન ઓફ ગીતમાળા. ઇટ વોઝ એન એબ્સોલ્યુટલી અમેઝિંગ ઇવનિંગ ફોર મી ટુ બી સિટિંગ હિયર બિહાઇન્ડ ધીસ માઇક્રોફોન એન્ડ ટોક ટુ ઓલ ઓફ યુ. બટ બિફોર આઈ ડૂ એની ઓફ દેટ, હિયર્સ અ વેરી સ્પેશિયલ સેગમેન્ટ ઓફ ઇટ. ઇટ્સ કોલ્ડ શાયરી. આજની આ બે શાયરી આપ સૌની સાથે શેર કરું છું. આશા કરું છું આપ સૌને પસંદ આવશે. એન્ડ ઇટ ગોઝ સમથિંગ લાઈક ધીસ. પહેલી છે કે જે લોકોને પોતાનું વાહન છાયામાં ઊભું રાખવાનો શોખ હોય, તેમણે એકાદું વૃક્ષ વાવવાનો પણ શોખ રાખવો જોઈએ. જે લોકોને પોતાનું વાહન છાયામાં ઊભું રાખવાનો શોખ હોય, તેમણે એકાદું વૃક્ષ વાવવાનો પણ શોખ રાખવો જોઈએ. એન્ડ ધીસ વન ઇઝ માય ફેવરિટ ટુડે એઝ વેલ. ફ્રોમ ધ બોથ ધીસ વન ઇઝ મોર ફેવરિટ. આઈ એન્જોય ધીસ વિન ઇવન મોર. એન્ડ ઇટ ગોઝ સમથિંગ લાઈક ધીસ કે ગજબની વાત છે ને, ગજબની વાત છે ને કે કોઈ મળીને રડે છે તો કોઈ મળવા માટે રડે છે. ગજબની વાત છે ને કે કોઈક મળીને રડે છે તો કોઈક મળવા માટે રડે છે. આ હતી આજની બે શાયરીઓ. આશા કરું છું આપ સૌને પસંદ આવી હશે. એકવાર ફરીથી મુલાકાત કરીશ આપ સૌની સાથે આવતા ગુરુવારે. ત્યાં સુધી આપ સૌને મારા તરફથી શુભરાત્રી. કર્મ કરતા રહેશો, ફળની આશા રાખ્યા વગર. ફરી પાછા મળશું. આજના દિવસનું આ છેલ્લું ગીત, ત્યારબાદ સમાચાર 7 વાગ્યાના સ્કુબુઝો સાથે, અને એની તુરંત બાદ અમારો ટોક શો મન મેળો. આજના દિવસનું છેલ્લું ગીત. અને હું આશા કરું છું કે આપ સૌને જરૂર પસંદ આવશે અને અમારા સમાચાર સાંભળવાનું ભૂલશો નહીં અને ટોક શોમાં જરૂર ભાગ લેશો.